કહે અનેત વિતંગ અનેત ચેતંગ અનેત યાસા બહુવિધ પ્રકારંગ અનેત હેતંગ અંગ બંધંગ પરમ માયા મલનંગ વિકારંગ તિરંત જો અનેક જઠરાગન નૈ સિમરંત મલીન બુદ્ધિંગ હે ગોવિંદ કર્તમયા નાનક પદ ઉદાહરણ સાધ સંગમ ગ્રંત ગિર પદ પાતાલંગ જલંત દે દીપ વૈસવંતર મહંત અઘાતોયંગ તુરંગં દુખંત ગ્રહ ચિંતા જન્મ તા મરણ અનક સાધરંગ ના સિદ્ધ અતે નાનક અસ્તંભં અસ્તંભં અસ્તંભં શબ્દ સાધ સ્વજન ઘોર દુખ્યં અનક હત્યં જન્મ દારિદ્રં મહાવિખ્યાદં મિટંત સગલ સિમરંત હર નામ નાનક જૈસે પાવક કાષ્ટ ભસમં ક્રોત અંધકાર સિમરત પ્રકાશં ગુણ રમંત અગ ખંડન રિદવસંત ભય પીત દૂત હૈ કર્મ કર્ત મહાનિર્મલ હૈ જન્મ મરણ રહંત શ્રોતા